0: su nian kor na rigi ji ku ji tigi ji yonu tata hui xiongbu yonu tari teta ti chenga da sama ji na maa zi ta rangi nar gali wani toma zi ti chenga di ngin zi yang tuwa zi jindu zu chire tim chu ni ji na ta u maa ga ni ci la jingwe chu ta jindu kan su ni su na ta jindu nga ku rigi ju ju ti na nian ju ta ngoma chari su na a ta zan nenge ti nian ju ta ngoma kakana yoka, semkara kana yoka tazu jita chire tinto ni njina da suwa ga ta kongi tamche tsukse che ju ta wara wanari ta tiha chika da cham tsung nangkalan tsung tsung nara da cham tsung cham tsung nara nga ta kong hitar chang rungi ka torji ka warne ta rungi ka shawara so jung yotse tandi koni ta digi digi na chung ta kori kizu ya kala kan samsa ge ju da ka chimburu ya samsi dhiri
1: di kwa tenchi ta rungi ta kona shakun tebzin di cham tuk nangba zung tsung jina ra ta rungi ngay tanandi chung dōndag mēnan rān rān, gān kār mēnan rān rān dā mō mēi dāi tāng chū xa yīn tōr jīgā shikon wā kāp tōg dī hā mā zōn tsōng jīnā rā rūg rān dā yī lō chā rūg yī gō sā zendagā rūg yī gō sā, gīrgīnā rūg yī gō sā dā lā sūqā zō rā yīn rāng rāng rūg rām dā rī yī tāp kā tī lāg pā tā gīrgīn tā kō nō shā kō nō tā xa yīn dā zīgā zīgā tōr jīgā shikon wā sēm nā gā nō yī khā rā zā gā tsikī wā nā tā gā shayin dā jīgā shikī jūgā chā dhīg dā khuñ chūgā jīnā shikī jachā gā kūr chaṁ tō gā kūr tō tāng lā gā chīr gā kūr dā shayi gā kīr gā kōchī gā kūr dā zō yāng chaṁ dā qa zhigā zhigā tōr nā gā dā yīn dā chī chā dhīg dā yī chū dā jīn dā shayi gā chō ān dā kōb dhīg zhigā yu khuā rī dā dā wā shikī mār tōg mē gā dā wā shikī rā ngā dā dā rāng rāng zhūngi tēlhāq pārtā gā chūng rūk shūg zhūng tsōng jīnā chī gā mān sā kō gān jū gō nā rāng rā, shō lēn jū gō nā rāng rā dā mō māng pō yō chī rē chā rā yō nā rā kār gā shā yī gā tō nā gā shī gā gā chīng nō gā shiāng gā dā wā shī gā rāng dā shā yī yā dā gā zhā yō khuā zhā gā tō gā tā jū ndā hā chāng gā gā chīng bō rē sām gā dā nī gār gīn dī yāng gār gīn dī jī zhā gā nō gā chū dā lū ngō mā lū shī gā nī zhā gā ngā nī wī gā chūng tōr jī gā ndī jī gā chē rā tsā gā dī yī nā rī tī jāng gā chū dā lū ngō mā rā ndī torjigrandi signu gnyamnyung yanand so so zu chip chip shugni tini sona chu tan torjig ka tajgi nan da yang na hui tab randap char jong nan da tan ni ta so ta tan chim dag she yang nang chu na ni nu gi chi chi chu rang jing ge na tun dan da ayo ke sam ge da zo chi ki tor nang ge ge da zung i tani ge ding ge ka da ri na
0: oi oi ha tri ta ni on ti ti sona torji sarwa gin jira sona ar chu ko tar chang ta ar be ba jin ta lo ma ge shiru dii gu niwa ra yung na hui luk niwa la suquan di riwa naru san jimto nyo gudang dhari
1: ya di
0: yi sen gandar tsang ma gu hiku gu ta kaasang diwaan jina ngar zin ta ta lup chay nara ra gu chim sang nara gu soma gang nara ta dhul jik ga chung ta dhul ngu dhul zung chung jing soma gu lisam peji tang sam san gu tongtak chirka shong gu yo ka ta dhul zung jina lam lang zi gira dhiga zi chiz gan diwaan na shakin jira tong zi kapur eri tara shak la ka sin ti suna chun den jina ra ta dhul jik den jina ra ta huay ngi zang zung mayan ba shuk yung niwa ta gu sur chung yu la ka pek yu ni tamo gire ta jire ti an chika ta njina ta soma ina da gu sur chay na chim sang ka na gira gita su su rungi ni charges ga sawu zu ji ta kachin gore da
1: yari
0: kachin gore ti su ta tene chak ta ta lo tuk na ba njina ra ta la la gani charge ta wu ka monga chak song yi ta yung yung jik ni tiga tang chukji ta lalan charji meji ta tamu maa yu kumu kong tar jang sultay na sultay sani tiga charji gugu tolmai na tolmai rang tang ni charji gugu chimsong na chimsong sani charji gugu charji nda wasu na chukyu yang lika shi ka zin dhabda wang dhamo siri ta chukri ta niga la ka na njina sultay ra chimdag ngamdra yu jo tang ta nga muzika ta chimdag nda dhugu naga tolmai gu ni sindi jilung yi gugu ta zu chu sagi chimdaga mong shien sone sona jilun inu ra sotra ga nitsi ina ra ga solma ga nitsi ina ra ga de jilun inu da tipchi ga kala kamsam ga nyung ga zina ra ga chukwa me ni tamari ta kama kama jilun go go zina solma ga jangri yana gapsho yana senkam yana ginko ata lika jamda chilin jamda kama ga chukwa kama tachan tala sukwa sotra tang tani gergen dang jamduk su su jimin shetabay na ta tamung tuni rang nang ga musik ga langkha zi nyet jiri tasam chidira
1: Riri girgin kwaadin che taa chirgig chuu na tun maangari yo chiri taa girgin taa guna shaa konu chuu chamdag naa bazo ga yung girgin randi dendi yi girgin naan sonji naar chamdag naan dendi yi shaa yi taa ga pansin ga chig cham ga nii tsa lopcha ga nang ga nii tsa ndala suwaan dee gilun yi chuu tiyan chini taa karzo shaa yi taa tsa ga kaabdaara taa maangari yo chamdag naan sonji naar kirgig taa lakur taa jiglian kaan dee chig sem kum ngi talin naa nung hiyo nung dan dan da mooy naa tsa ga chig jiglian kaa taa kaan tar waa ka naa ka jik tenang dandu wa ko chi ta song yi sha lai gu ner se jin dan da jin ti jin te lo su me da tang chu ji len kan de se ma shai ge se ma no khu ma az jo ko nun da ta wo chi ka da nan da sha chu ma az ga ge ge ja chi tang ju da zo ha chang ge ga chen bo ri tian chin da ge ge na yang chu ta to ji ga da rong da wa chi ge na da ge wo ka ran di nan de ra yang sha yin chu dun chon ji nang yor da chu ji ge shi ge ta bu da khun ju ji na to tang ge chin da ra yin nan da ge ji shi ge ji ge shi ge ju ge nga nan de ge ge da ge che ma az ge chi sang ge ti jang ge chu torjigde mashik no gan ana so chug nam ba ge ta ngiwur ta ta dige go nu go chi ge cha ra a chi ngiwu ge la kana gang gang yu che sa gun da zung i thani ka da de na
0: o ya ba ya dan di kurin jin ta thong ma ji tu ma thong ma sa cha ra yu che ri ta go ji ge ta dan ge kurin jin ta thong la chen dan da ta ge ji tu hwa gi na da ta ge ji chi ge kur da ge ji la zo ma ma yu che ta thong ma a ni chi sa zu yu che ri a ta tian ji ge yang ji nyam zo go ji a tu mo kha ge yang ka zo ji na ata jigu lengo nu ni manda tokalonde ata chungji na tata singa na ro she dong re tara ta ji ni khurni sima nyong nu sama se jin na thong ma nyong nu kum chila su kwa mon thong ju no zo nyang zu ja a tani na si gen je dok tara ron ge kun je zu a sham te chare ja ji cham ba la su kwa song ma song ju na mon go zu ju a dian ji ge da a ji ra ta zu ron ge lo ta ge thong ni man dong na ji ra ge thong ni san ni am ge sa ta ten ke je dong ti su tara thong ji ju a ti bo ni ji na yo 아 자리동 담바고 보니 다른 거 맛수 뒤쳐도 듣고 때 거리기 좋다 레슨 염두 경주 아 된다 된다 다른 거 지금 시크디 증인구나 요주가 아직 낸주 뒤쳐 남든다 정말 하는 게 일라던 데도 영고 아 거기가라 좀 삼지고 아 뒤쳐다 지라나 조 같이 아까 프린지 낸다다 아 다음 거 낸이 또 정말 며칠랑 같이 그 인주주 언비 사더니 뒤쳐다 살짝 그겁니다 아 지금 요거 다서 남급 그 된지라 네 예즈비죠 아 뜻이 티안지거든 아직은 산우 지니래다 다가송대 동안 다른 게 일랜드 지도야 같이 동아지 다시시가 뜻이 습된는데 이것도 이거는 그렇다 런기 통 지마다 지금 지금 못이야 자주게 지나 영나 다 지금 나수이 지나 강다죠 리슴 더 형부게 주 뜻게 챔보리 대한지 그다 다시 돈이 주 아 다피나 저거 단전 들어간 데는 너는 다지 그 능든 그 능든 너네 그 진담마다 또 뭐게 좀 좀다 내가 오늘 또 소마도 이침미 런게 심하나라 하위다니 런게 되주니까 런게 잘해 런게 뭐 있다라
1: 그게 저도 개침벌에 삼십대요. 네, 리리리. 리리다 그 고나샤군 대신 되게 주지가 마시는 그 니마 자리가 난이 남다가 조치타라 쫌바 글라칸다니 쓰게지 냠조리 이 다지가시 간디 참바숑 진단자 참바숑 자중이 못 진단자 지가시 못 진단자 안도모 메이초 다중이 탈라영 시바랑난다 참다게난다 소소그드게지 냠조라 도는데 주디 한진데 게긴 데랑 글린스는나 고네가 마샤코노 시게지 나수게 디츠 양나 그게 샤와 치드드나 인참디드 토크다주 다군 조지나 지가시 카레지 양트게지 저서고는 나수게 디츠 근데 곱디기 마탑 안다조이나 양츠게지 홍오란 디마진단다 안다모라요 그 티챵게 땅아수 그 티츠는다 다츠게지 티츠 곱디기가 요과리 어떻게다준다 하청 그 가챔보리 더 담치고 길긴 그다 고나 갑다이고는 더 담치고 소통난 바 세마친 진주 나정 그 가챔보리 아 디나다 대한 길긴 그 주 단 토르지기 샤위 다드 그 거는데 아 저주 소탄다 소이다 땅 중 토르지기 거는데 냠죽라 토르는 이고사 망보리 갑다이 디난다 두나니앙 다롱치 사기다오는 란다양나 군이 갑다에 논딩이 타라치 가습 난다 길긴 기샤나도니 갑다즈가 통통리나
0: 오예 안데 이다 단지 더 지그니다 지 소탄남바 신도 바데 가에 있나 다 논일 그 다트금이 되나 지 조주도 말이다 다또 의정하러 오라 돈제 침보스게 다 지금 나랑 전니게 돈데 뭐테치가 태워주고 돈이라 아마네르 당근 담바르케 치고 송그 아름 땅 젠라 판비스 튀 원버 마샤데 사스나 뉴인 바과요 팀은 바벨라티 일라스과 아또 모나 당아 수인이나라 그 돈이리 바티 세코노데나 시그니 존이 중위 존이스가 소통이 그 요구요는 스타트 하고요 니와테 인디나 텔레정게 제가 된 거는 나는 그 너르십이 망가진다 지금 당무진 지금 뜻다고다 지나 랭귀오 단도이나 하여튼 그 친구인들 대신에나 티와 뜸으면서 도미인 답은 망가도 바 뚜진 추고시와 나진도 아직 회로드나라다 티스 혼이리 됐다 아다 샤비 라그니라 지금 도군도 도군데 지금 희비 희럽크 나도 그 희럽도 도군데 전에 지준데 니나 같이 티생을 도통나 마신도 바티 강래진 단남이 나라 사와 혼이르트 만들어로 되지듯이 그렇지 근데 니 바데 가래진다 랑그 잘 됐다라 심 나라 하위 아 소소 근원이 아다 지르비가 랑기다 좀바 랑기 이제 긍다오나 단지 요때 랑기다 디 디생가 랑기다 각독 데이터 지요 그 서서다 말랑 랑그 힘우다 아 도지기네나 다시 해셔는데 숙디랑 생기 지요 다 이리 좀 말다 좀 생카말아서 과 숙소소 다 디스 그 고르라서 과다 뭐가 지는게 너무 디생가 너도 민생이 과기죠 아 아니 다 섬글라케니 요나 다 마음바나 아 소중남 그 다 리동남가 긍긍남나라 다 녀저 이그니 에젠비스니 아랑 스타일로 용주라 근데 뜬 잠바던 뜬 누군 더히온 누구 녀저 자주 레와 아디 안 찍긴이나 하는 게 깨던 이긴다 랑 진생이 좀요 하여 개체래 삼체들이 아 다리 단들 아 다시 도마 용거 다루고 도지기리 아랑니 그 도로카니 아 정비지 렌탐 누구 다시 뭔데시니요
1: 디디디 럭솔럭소 관련 책읽긴다 랭글랜슨 디나가 주다 다로그 토르지샤위 다드크쿠 나가 크당보고드기다등이 다기딩 그잖아 좀 토르지기세고는데 소중남 바탕 첨득남 바주고 고아 영덕과리 렌주 덕조위 다등다 토르지가 다와 지 넘어지고 다와 지크랑달라 다른 그 십줄된 좀 런득주었음다도 냠주그라 돌능이 고사 대한체니다 좀 토르지극거는데 지 다드기 고는 그 요치극거 대한체니 좀 토르지가 데트게지 영 자중라데 이고노 그 랍타베 양나 다주 그르그치 자중 이고나 다 조기든 다 되는 그 렌선노 샤코노 되게 인츠미 아 갑톤데 토나 영 지크 기칸데 토나라는 그 되게 지 십출이 나는다 영나 쇼칸이 나라 되게 지 인츠미 고출이 준다 하던 그 같이 모르세고노 대신도 도중 남바 그 지가 되게 지 아 다다지가 요과리죠 너도 과든지 레디 그긴데나 되는 그 렌선디나니 그 단 토지 샤비 다드 그 그런다니 갑다드 가면 보리 논달라 그냥 특반이 과진 시신인
0: 오야오야
1: 이제 야야 야기르게 니나 니코 데모
0: 오야오야 데모
1: 야 데모 타히데라
2: 퀴브기 능나 흑송거 데츠 켈요
3: Хсунгв дэрцэ ховри гэлэнгла чавё.
2: Ховри гэлэнгна квивжи хтамлари ё.
3: Квивжи хтамжи мэти ламтэнгнэ ё.
4: Хосу квивжи хэлэнг.